0: ને બિરખા બી છોકી હોસી
1: ઓર જેઠ
0: મહિનો તપાવે જરૂર હે પણ રાજસ્થાની લોગારો હોસલો ભી તપર કુંદન બન જાયા કરે હે એન્ડી તાવ મે તો સાવંડી આસ બંધ્યા કરે હે ઓર જદ બાત રાજસ્થાન રી કરી રહ્યા આપા તો રાજસ્થાન રી ઓળખાણ રેતરા ટીબા સુ હે ઓર રેતરા ટીબા રી ઓળખાણ હે ઊંટ સુ ઇની ખાતર ઈ ઊંટ ને થારો જહાજ ભી કહ્યા કરે હે અટેરે લોગારે આજીવિકારો સાધન હે ઊંટ
1: બિલકુલ ઓર ક્યા કરે કે ભાઈ રાજસ્થાન રી આજ કી તપતી બાળું રેત હે ઇન માન ઊંટ હી એડી હે જો કો આરામ સવારી લેન જા સકે હે ઓર વો ચાલ સકે હે ક્યુકે ઉના પેર બડા ગદ્દેદાર ભી હે
0: ઓર ઊંટ ને રાજસ્થાન રો રાજ્ય પશુ ભી રો ભી દરજો મિલ્યોડો હે ઊંટ રે દેવતા રે રૂપ રે મેને પાબુજી જી કો પૂજે જાવે ઇના ને રાજસ્થાન મે ઊંટ લાણે રો શ્રેય હે જી કો મિલ્યોડો હે
1: બિલકુલ ઓર પર ઊંટ ને આપણ રાજ્ય પશુ રો દરજો કદે દિયો હો 19 સપ્ટેમ્બર 2014 માં ઇને રાજ્ય પશુ રો દરજો દરીજે હો ઉંટારી સંખ્યારી દ્રષ્ટિ હું દેખા તો ભારત હે ઇન માં એકાધિકાર રાખ્યા કરે રાજસ્થાન રી અગર આપા વાત કરા તો 18 ઊંટ હે વે સબું કમ અગર કે આવા તો પ્રતાપગઢ મે કમ ઊંટ પાયા જાવે ઊંટ અનુસંધાન કેન્દ્ર રી વાત કરા તો વો જોહડ બીડ બિકાનેર મે હે ઓર કેમલ મિલ્ક ડેરી રી વાત કરા તો વા ભી બિકાનેર રે માય હે પર સવારી વાસ્તે કટારા ઊંટ પ્રસિદ્ધ હે
0: સવારી વાસ્તે આપણે દેખા નહીં મંજુજી તો રાજસ્થાન મેં આપણે નાચના મેં દેખા આપા તો બટે નૌજવાન જી કા હૈ થાર મરુસ્થલ મેં બટે ઊંટા રો ઉપયોગ કર્યા કરે
1: બિલકુલ સેના રા જવાન હૈ મરુસ્થલ રા નાચના ઊંટા રો પ્રયોગ કરા કરે પણ ફળોદી રો જો કો કહેયા કરે ઘૂમટ હૈ ગામ હૈ 18 ઊંટ આપણી સવારી વાસ્તે બહુ પ્રસિદ્ધ હૈ ઓર બિકાનેર રા ઊંટ હૈ વો બોજો ઢોણ વાસ્તે બહુ પ્રસિદ્ધ હૈ ઊંઠા રે દેવતા રે રૂપ મેં તો આપ બતાયો કે પાબુજી હૈ પર ઊંઠા રી દેવી રે રૂપ મેં અંતા દેવી ને પૂજ્યા કરે
0: બિલકુલ સહી કહો મંજુજી ઓર યુ ભી દેખાની તો આપણા પર્યટક હૈ જીકો ખૂબ ચાવસુ આવે ઊંટારી સવારી કરે થાર ધોરા મેં આજ ભી આપણે દેખ લો ઇતી મતલબ ગરમી મેં ભી પર્યટક જી કા આવે ઊંટારી સવારી કરે બિના પાછા કોની જાય
1: બિલકુલ હા પણ ઊંટ રી એક ઓળખાણ હે અટારી પર ઊંટ રે અબે આભૂષણ રી વાત કરલા પૂનમજી
0: બિલકુલ તો ઊંટારે ગળે રો આભૂષણ હે વો ગોરબંદ કહેલાય કરે ઊંટારે મૂર રો આભૂષણ મોરકા કહેલાવે પૂછ રો આભૂષણ પરચણી નાકરે મહિને પહેરાઈ જાણન વાળી લકડી રી કીલ ગિરબાણ કહેલાય કરે ઓર પગારે આભૂષણ ને ગોડિયો કહ્યા કરે હે
1: બિલકુલ ઓર ઊંટ રે માથે રાખી જણ વાળી કાઠી હે ઊંને પલાણ ક્યા કરે ઓર ઊંટ રે ઉપર રાખી જણ વાળી જકી કાઠી ઉપર ગાદી રખે હે ઇને મેલ ખુરી ક્યા કરે ઓની પ્રકાર અગર બુડો ઊંટ રહે તો ઊંને પાકટ કહેવે ઓર છોટો બચ્ચો અગર ઊંટ રો હે તો ઊંને ટોડિયો ક્યા કરે
0: બિલકુલ ઓર ડોલને વાળે ઊંટને જીકો ડોલણિયો ક્યા કરે હે
1: બિલકુલ
0: ઓર ઊંટ રી ખાલ પર જો ચિત્રકારી કરી જાય કરે વા ઉસ્ત કલા કહેલાય કરે ઊંટ રે બાલ સુ કંબળ ખેસ દરી એ સગલી ચીજા બનાઈ જાય કરે જો ઠંડ રે મહિને ઘણી ગરમાટ દયા કરે ઓર ઊંટ જદ ભી બીમાર હો જાય કરે તો રાત્રે સમય રેવારી જાતિ રા ભોપા એવે ફળ વાચન કર્યા કરે
1: બિલકુલ